શરી જોત જાતા તું સોઈ શરી જોત જાતા તું સોઈ નારક સાજે કોમર જાણ્યા નારક સાજે કોમર જાણ્યા